0: ரே மாரா செல்பவரோ காங்கசியோ பணிஹாரியாலே கை ரே.
1: તો રાજસ્થાની ગીત મને એવું લાગે ગાતા રહો ગાતા રહો ઓર નાચતા રહો.
2: હા
1: મન કદી થાકે કોઈ નહીં, પેર થિરકવા બંધ હોવે.
2: સહી વાત કહે રહી ધૂમી એડી મચા કે ઠેઠ કોનો મેં ગુંજે.
1: હા બિલકુલ. તો કેડા કેડા ગીત બન્યોડા હે ઓર હરેક કા નામ હે પ્રોપર.
2: ઓ તો હે એન એક કામ ઓ બાલ કાંગસીઓ તો અપને આપ ગાણું ચાલુ વીએ પ્રો. કોઈ ભી ગાણા નું નામ બોલો તો અપને આપ ચાલુ વીએ પ્રો.
1: હર ચીજ પે ગીત બનુડા,
2: હર ચીજ પે.
1: અરે દાંત લે લે તો દાંતન પે ભી, આખ્યા લે લે તો આખ્યા પે ભી,
2: આખ્યા પે ભી ગીત. હિચકી,
1: ઓહો હિચકી પે ભી ઘણા ગીત બનુડા તો પછી. હવે હિચકી કો ભી ગીત મને યાદ આગ્યો હે.
2: ચલ તો તું શરૂઆત કર, હું થારો સાથ તો પર દઉ. અગર મને આવી તો હું સાથ દઉ.
1: હા હા હા આવે મન થાય સાથ દેજે. ઠીક હે.

0: લાયોડ સેજ માતા વસવાય નહીં કરે. હા તો દીપા
1: પેલા કા તો યોઈ હ તો કાજલ આપે કતરો ગીત બને ઓડા આજ આપણા ગાવરા માઈને જદે બીન પરણવા જાવે તો ભી બિંદ ગોડી છડે ને જદી ભોજાઈ કાજલ ના કે
0: આ તો રસમ હે
1: આખી રસમ હે
0: યાર રસમ હે આવી
1: પછી છત્રી ભાભી આવી સબ મિલન વાગે કાજલ ડાલ તો અસેન કાજલ કો મહત્વ હે
0: લે પછી આ ઈડોની
1: અરે ભાઈ અબ ઈડોની તો માતા પે તો રખણી ઓર તો કઈ કામ આવે કોની પર દેખો ઈડોની કે ભી જેસે હમ કાજલ આપણે શાદી બ્યા મે રસમ હે વશાની ઈડોની ભી આપણે જદી વિનાયક કી સ્થાપના હોવે ઓર કલશ લેવા જાવ
0: કલશ લેવા જાવ
1: જદી કેડી સુંદર
0: સુંદર ઈડોની ભી મોતીઓરી સજીઓડી
1: મોતિયારી લૂમ લટકીઓડી
0: હા
1: માતા પે સબ એક જેડી લગાવે ઓર વેકા ઉપર બેવડા રખે
0: હા
1: તો વો દ્રશ્ય દેખવા જેડો
0: તો શાદી વ્યાહ મેં હર ફંક્શન મેં ઓપે લઈને જાઉં જો ઈડોની તો કે પોણી લેવા જાઉં તો ઈડોની હાથો થી વણાવે ને જાઉં રૂમાલ રી તો મેં તો ગોમ મેં જાતા જ મળતો ઈ નહીં ઈડોની જર પછી હાથો થી મમ્મી ઈડોની વણાવે ને દેતી કે પછી બડી મમ્મી એ બડી જીજી એ કોઈ બી કેતી એટલે થારે ગુણિયો લાગી માતા હું ઈડોની વણાવે ને દઉં
1: યા તો ઈડોની આપા ટેમ્પરરી બનાવતા યા પર કંડી પડ્યા પડ્યા કોર કીડ્યા હે મહિના કપડાઓ વીટ અન પછી ઉપર કોર લગાવે તાકી અલગ અલગ ફંક્શન મે ભી કામ આવે ઓર દેખો ભાઈ એક ઘર મે 8-10 ઈડોણિયા બન જાવે તો જીકે ભી શાદી બ્યાહ હોય તો એક દૂસરા કી માંગ લે જાવે
0: તો ગોમ મે તો હોમેલો ઉપાડો હોમેલો ને ઈડોની એક રકી વીએ
1: હા
0: બિંદ આવે કે ગોડી ચડે ને હોમેલો ઉપાડનું પડે જર હોમેલો પૂરું મોતીઓ થી સજાઈ જોડું વેન વન હાથે ઈડોની મોતીઓ થી સજાઈ જોડી ભી
1: સહી હે તો ઈડોની કે ભી અત્ર મહત્વ હે કે આપા ઈડોની પે મતલબ બનાવવા વાળા ગીત બના દે અચ્છા ગોરબંદ
0: હા
1: ગોરબંદ કો ભી કઈ કહેણો હે ગોરબંદ કા ભી ઘણા ગીત બન્યોડા
0: ઓ ખૂબ
1: બઢિયા ભી એક પહેરવા કી જ્વેલરી હે
0: જ્વેલરી હે
1: રુકા મે જો ગોરબંદ માતા પે ગુતા
0: હા
1: ગોરબંદ ન કરા
0: લો
1: ખાલી જા મારો ગોરબંદ
0: ન કરા લો હા ગોરબંધી અલગ અલગ તરહ આવે જેડે આપણે લેણા આવે ને પહેરના આવે જેડા આવે
1: સહી વાત હે
0: સે આયો કાંગસિયો
1: હા હવે કાંગસિયા કોઈ કતર મત હે બે કાંગસ તો કઈ કામ આવે એ કે કોઈ વિધિ તો હોવે કોની માતા પાંચવા કઈ વા કાંગસી હોવે જીગવા જુવા લિકા નીકળે બે કાંગસી તો આપણે રાજસ્થાન મે ઈને કહેવે પહેલા જુવા પડ જાતી તો આપણે દાદી માં નાની માં એક આંગસા રાખતી કાળા કલર કી
0: કાળા કલર હા
1: એક તરફ મોટા મોટા દાંત અને
0: એક તરફ જીની બારીક બારીક લકડારી આવતી ભાઈસ ને હા
1: અને પછી વીકો બાલ વાસ્તે બારીક દાંત કી તરફ
0: હા
1: તો જુવા લિકા વેતી
0: સબ નીકળ જાતી સહી વાત ને વણતી બાલી ખૂબ તૂટતા
1: ઓર વીકા બન ગયો ગીત
0: ગીત કાંગસિયો
1: છેલો ભવરો કાંગસિયો ખેતા મે બાજે
0: તો કેડા કેડા જોર જોર ગીત હે ઓપે આજ આશ્ચર્ય કરો એડા એડા ગીત હે
1: હસી તો આવે
0: હા
1: હસી તો આવે એડા ભી કઈ ગીત માં આવે
0: બાજે જરે ઓપન થઈ નહી પડતો ગીત કે યુ ગાવેરી ઓપે તો નાસવા પડો
1: ધૂન મે ધ્યાન રહેવે હા ધૂન હો બાજરી નાચ લો આપણે
0: હા
1: પછી દેખો ભાઈ અત્રે આપા ગીત કો વર્ણન કીધું તો કુરજા
0: હે
1: કુરજા ઓર લૂર
0: લૂર અબર અબર સુનાઈ
1: તો સબ ગીતારો મહત્વ હે
0: મહત્વ
1: આપ કી જગ્યા પે ઓર આછો ભી લાગે એ સબ ગીત આપને શાદી બ્યા મે
0: ચાલે હાઓ સબ બાજે
1: ઓર સબ સમજ જાવે હા યે રાજસ્થાની ગીત હે ઓર ઈડોણી કેને કેરા કાંગસી કેને કેરા સબ સમજ જાવે
0: સહી વાત
1: આજકાલ જો પીડી સેરા મેરી શરૂ માટે જન્મ લીધો સેરા મેરી કદી ઘામ મે નહી આઈ બે થોડે અનચી જો
0: અનભીગે ને પર ઓપરે 15 ઓગસ્ટ 26 જનવરી જરી તો એસ ગીત આલે અનમેશ પાર્ટિસિપેટ લીએ સોરીઓ
1: આપણે ગામા મે તો યે ગીત આલે
0: હા
1: પર સેરા મે તો હવે આજકાલ હે ભાઈ ફિલ્મી ગીત અન
0: હા ફિલ્મી ગીત જો ઓપરે ગોમરૂ મને કાવે વન્ને ઉપર વેન જાય
1: આપણે ગામ વાળા તો એડા ગીત ઉઈ રાજી
0: આ એડા ગીત તો રાજી
1: એ ગીત કઈ સદા બહાર હે
0: હા
1: સેરા કા ભી આન સુન લેવે ને તો આછો લાગે
0: આછો લાગે સહી વાત કહેરી હે
1: તો આજે આપા બેઠા બેઠા કઈ ની હુજે આપાને ઓર અત્ર લોક ગીત આપાને યાદ આ ગયા કણી કણી પે ગીત બન્યો ડા
0: અજે તો આપે અત્ર જ બતાઈએ અજે તો ઘણા ગીત હે
1: અરે મે તો કયો હસ રહ્યા તો હસી પે ભી ગીત હે
0: હા
1: અરે કમર હે તો કમર પે
0: કમર પે ભી ગીત હે હર ચીજ રો ગીત હે પર ગીત રો આનંદ ખૂબ
1: જત્રે આપા રૂકમા પેરા સબ રૂકમા પે ભી ગીત
0: હો સબ
1: ગીત બાજુ વાંદન રખડી ને બોરલો ને कंदोरों जानी रुकम को नाम लियो सब पे गीत बनी उड़ा
0: सब पे गीत बनी उड़ा कोई सी राजस्थान रे सूखी नहीं है हैंग आई री
1: बना वाले धन्य की देखो कह रहे ध्यान राख राख गीत बनाया
0: खूब अच्छा गीत बनाई है राजस्थान रा तो लोकप्रिय गीत है
1: बिल्कुल ओहो जतन मने तो याद आ गयो कुमारे तो विवाह में जानो है
0: ओ था विवाह में जानो है ले तो
1: मने तो नहीं वास्ते गीत याद आया कि मारा आज डांस भी करना है विवाह में जा रही हूँ तो संगीत संध्या और संगीत संध्या में तो मैं भी गीत में डांस में नाम लिखा
0: हाँ, तो बस थन जर गीत तू अच्छा तू गीत होती थी जर थन गीत चालू हुई है
1: हाँ। तो मने गीत एडा मिल गया अच्छा अच्छा मैं तो संगीत संध्या में नाचू और अपना श्रोता बंधु ने भी करनो में कटे भी प्रोग्राम में तो अत्रा गीत आपने सुनाया कोई भी गीत पे आप कर सको
0: सही बात है
1: होगी अब चाला क्योंकि मारो नाम निकल जाए तो पछे तो मारो नंबर ही नहीं आनो है क्योंकि अत्री पड़ा पड़ी हो डांस की
0: सही बात है पर हाँ आवाज सही की ओपरा जो श्रोता बंधु हो जो भी बच्चियों हो बलती वही वनो न ओपरे अन आज जो प्रोग्राम थी याद तो आयु के ओ मन डांस अन्न माते करे हको वन्ने दिमाग में प्लान तो आयु प्रूव हो
1: बिल्कुल जतन तो आप जे भाई थोड़ी थारे थारे भी जानो में ना तरह सीजन चालू
0: हाँ। चल मुते जाऊ बाय बाय राम राम
1: राम राम आप जे

0: बरसत झरझत सावन आयो रे।
1: का बात है रतन, तू तो सावन का गीत गा रही है।
0: कंचन आओ भाई आओ, राम राम
1: राम राम राम राम राम, राम थने ही राम राम है।
0: हाँ भाई देख, सावन महीनो लाग गयो है और सावन महीना लाग्या नहीं अत्रा दन वे गयो। मैं तो सावन को पूरा ही आनंद ले रही हूँ, अपना श्रोता बंधु भी लेता भी।
1: हाँ।
0: तो अपना श्रोता बंधु को स्वागत करा हाँ घावरी बातें कार्यक्रम में।
1: सुनता रहो
0: मुस्कुराता रहो,
1: रेडियो मधुबन
0: 107.8 FM। तो कंचन, सावन महीना की मजा तो पड़ रही ना?
1: हाँ खूब मजा पड़ रही है, मजो आ रही है। सोमवार चालू वेरिया है हमें, तू सोमवार करेगे कोनी?
0: हाँ सोमवार करा ना, सोमवार ने तो मंदिरा में मेलो लागे, आराम दर्शन करवाई जावा और आरती सत्संग कीर्तन सब कर रहे हो। जिस तो मने तो गीत याद आ रहे और मने एक गीत और याद आ गयो, जो वो शायद पिक्चर को है पर याद आ गयो तो सुना दूं।
1: हाँ सुना दे।
0: सावन के झूले ने मुझको बुलाया, मैं परदेसी घर वापिस आया, मैं परदेसी घर वापिस आया। तो देख भाई, सावन महीनो तो एड़ो त्योहार है कि लोग बाने ग्योड़ाई अपना घरे पधारे है।
1: सही बात कह रही है, सावन आए हुए जोने हरियाली हरियाली वे गई है एक तरफ हर पर। हर सोमवार ने मनक व्रत राके चामके, तो 5 सोमवार है नहीं?
0: हाँ शायद 5 सोमवार आ रहे हैं।
1: 5 सोमवार है, हर सोमवार ने मनक मंदिर जाए, जल्दी उठे, जल चढ़ावे, काचो दूध चढ़ावे। छोटा छोटा बच्चों ने शौक आवे व्रत करवा रो, मैं ही व्रत करा। तो सोमवार रो ने श्रावण रो खूब अच्छो, श्रावण ती हर त्योहार चालू हुई है। आज ओपरे श्रावण ती, हाँ रक्षाबंधन आवी, रक्षाबंधन ती पहला तन दियोने वे दशा मारा व्रत चालू वे जाई।
0: हाँ दशा माँ का व्रत ही चालू हुई।
1: हाँ।
0: और सावन महीना तो आखो ही तू समझ ले त्योहार को ही है,
1: त्योहार को ही है।
0: हर सावन का सोमवार त्योहार है।
1: हाँ।
0: हरियाली अमावस्या।
1: हाँ।
0: लोहड़ी तीज, रक्षाबंधन, 15 अगस्त।
1: 15 अगस्त। सही बात कह रही है, मतलब खुशियाली खुशियाली।
0: हाँ, हरियाली और खुशियाली।
1: हाँ।
0: जटा हरियाली है बटे खुशियाली है।
1: हाँ जरिश तो
0: तो
1: तू कटे सोमवार ने कोई अच्छा मंदिर, मतलब बड़ा मंदिर में कोई जावारो होशी है के?
0: देख आपने सावन महीना में शिव भोलेनाथ की पूजा भक्तजन खूब करे, शिव जी का मंदिर में खूब ठाट बाट रहे। बाकी तो हर एक मंदिर में रहे क्योंकि झूला तो लाग ही गया।
1: हाँ।
0: तो ठाकुर जी ने झूलावे, पर शिव जी का मंदिर में तो तू पूछ मत कंचन, कतरी भीड़ रहे।
1: हाँ।
0: और मैं तो हर सोमवार जाऊँ।
1: सही बात है, पर मारी ओ है कि ओपे पाड़े मु तो देखो कटे दूर नहीं जाती, पाड़े मंदिर भी है वटेस पर जाऊं। हाँ कदी कण यूवीएन के सब प्रोग्राम करे के हाँ बार दूर मंदिर जानो तो जाओ, बाकी रोज तो श्रावण में पाड़े मंदिर वे वटे जल पर चढ़ाऊं।
0: सही बात है, सुबह तो देखो आपने जो घर का पास में पड़ता है वटे ही जानो पड़े।
1: हाँ।
0: सुबह तो काम अतरो भाग दौड़ पर शाम का समय में पछे अपनी इच्छा वे जटे जावा।
1: सही बात है, सही बात है।
0: शाम का समय में दूर दूर भी जावा क्योंकि हर सोमवार मेला की न्यान भीड़ पड़े,
1: भीड़
0: भक्ता की। तो शाम को थोड़ा दूर दूर जावा, कभी ऋषिकेश जावा।
1: तो ऋषिकेश झरना चाले,
0: कभी गुप्तेश्वर जावा, कभी कुंडेश्वर महादेव देखे। कड़ो मस्त स्थान है।
1: तो वही तो हर सोमवार अलग अलग जगह जावन मले, वन टाइम कोई रोके ही नहीं। घर वालों ने किया को के सोमवार चले रही है, घर वाला ही कोई नहीं केवे, घर वाला ही के मने ही लेन जाओ।
0: सब साथ में ही जावा। सही है, टाबर टोली सब ने अड़ोस पड़ोस सब साथ में जावा, मजा आवे। आपा एक समय हो बचपन में आपा साथ में जाता है।
1: सोमवार ने हर मतलब हर इंसान हर महिला रे मूर्ति वही सोबलू सोमवार आ रही है। जर सोमवार चालू वेवा वाला था श्रावण महीना रा, जर लोगों रे मुड़ाती वही सोबलती हमें सोमवार चालू वही हमें सब। कोई कोई तो श्रावण पाले तो बाली कटावना दाढ़ी भी कटावनी बंद करे पूरा सावन।
0: हाँ, हाँ, पूरा सावन महीना जो व्रत रखे ना।
1: हाँ।
0: वे बस सावन लागवा का पहली जो करावे जो करा दे, पछे आख सावन महीना में बाल भी नहीं कटावे, सेविंग भी नहीं करावे, भले बढ़ जावे।
1: कोई कोई तो चप्पल ही नहीं पहरे
0: भाई, वो कहवे का आप आपकी आस्था वे जैसे।
1: हाँ, हाँ।
0: नहीं मन्नत ही नहीं, आस्था श्रद्धा सही भक्ति। तो कोई कसान करे, कोई अभी आख મહિના ચપ્પલ નહીં પહેને, કોઈ આખા મહિના હરી સબ્જા નહીં ખાવે.
1: હા, ઓર મને ટાયર તન એક ચીજ થી ખૂબ યુ વીએ હસનું ભી આવે ને એક તરફ થી યુ વીએ કે મનક ઈ તો દારૂ માંસ પૂરા વર્ષ ખાઈને શ્રાવણ મહિનો આવી જર કે મારે શ્રાવણ મહિના પણ નહીં ચાલતો. ઓહો તરીકો કતરો અલગ લાગે નહીં.
0: પર શ્રાવણ મહિના મેં ભી શરાબ જો પીવા વાળા હે વે કટે છોડે,
1: વે તો નહીં છોડતા. પર તો ભી મેં એડા લોગોન દેખ્યા જોયું કે શ્રાવણ શ્રાવણ તો છોડી દીધો, શ્રાવણ આવ્યો તો શ્રાવણ મહિનારો તો પૂરા વર્ષી છોડો ને.
0: હા, તામસિક ખાન પીન શ્રાવણ મહિનો કે અધક માસ વે તો કઈ કે ભાઈ નહીં અબાણું કામ નહીં આવે.
1: હા, અબાણું કામ નહીં આવે તો વૈ ચીજ
0: તો પછી ક્યાં કામ આવે ભાઈ. જો આપણે સ્વાસ્થ્ય કે લિયે હાનિકારક હે વો તો જિંદગી પર છોડનો ચાહી જાય ને.
1: પર મેં આ ચીજ ખૂબ દેખી હે શ્રાવણ શ્રાવણ ના અમે અપે નશો નહીં કરો, શ્રાવણ મહિનો લાગો તો છોડો ને, જિંદગી ભરરે લીએ છોડો. છો હષ્ટ પુષ્ટ ખાણું ખાઓ, ખાવારી અત્રી અચ્છી અચ્છી ચીજો હે, તામસિક ચીજો નહીં ખાણી જોજે. તે અચ્છું હે ફ્રૂટ વગેરે એ ખાઓ.
0: અરે યે તો દેખો ભાઈ, ફ્રૂટ દૂધ આપા કતરી બાર બાત કરા તો સોચાઈએ કે ભાઈ અણી કા પાછે પૈસા બરબાદ કરો, તામસિક ચીજા કા પાછે અણી કરતા તો યાકા ઉપરા પૈસો ખર્ચો. સ્વાસ્થ્ય ભી બઢિયા રહી ઓર ફલ ફ્રૂટ.
1: આપ રતન થારે વચ્ચે મેં વાત કરું હતું કે રીએ કે શરાબ પીવા વાલા શરાબ પીએ તો વે તો બોલે નાત્રા ભક્તે, વે તો ઈ કે બોલે નાતી તો બોલે નશા કરતા તો મેં તો કરેયો ઓર કે
0: યે વાકે ગલત ફહેમી હે. ખુદ કી બાત ને ઢાકવા કા લીએ એડે તર્ક કરે માતે.
1: હા,
0: એડા તર્ક કરે. અગર આપ મને સમજતા હો ને કે ભગવાન ને સમજના છો તો અધ્યાત્મ માં ઉતરનો પડે.
1: સહી બાત હે
0: કે ભગવાન કોઈ શરાબ ગાંજા ભાંગ ધતુરા યા કે પાછે નહીં પડ્યા આવે. ઈકો અર્થ હે વિકાર ને હરવા વાળા.
1: સહી બાત.
0: જસાન સમુદ્ર મંથન વ્યો, સમુદ્ર મંથન મેં જદી વિષ નીકળ્યો
1: તો વિષ,
0: હા તો વિષ ને કુણ પીધો, વેસ પીધો ને, ક્યુકી સબ મના કર દીધો. નહીં ભાઈ માં તો નહીં પી સકા. સાપ કે મેં થોડોક લે સકું તો વો થોડોક લીધો, બિચ્છુ કે મારા ડંખ મેં દે દો મેં થોડોક લે સકું, પર બચોડો કુણ લેવે
1: જયંતી.
0: તો પછી ભોલેનાથ કયો ચાલો મને દે દો. તો ઈકો અર્થ યો હે કે વે વિકાર રૂપી જો વિષ હે વિને હરે, નહીં કે વે ભાંગ ધતુરા ખાવે.
1: પર મેં માનવ જીવન મેં અણો ઇન્સાનો ને કોણ સમજાવે, અણો ને તો જો વે કરે વો સહી.
0: દેખ કંચન, અગર મેં ગલત રસ્તે જાઉં ઠીક હે, થને ઠા પડ ગઈ કે મેં ગલત કામ કર રહી
1: હું,
0: હવે તું મને કહી દીધો તું ગલત કામ કર રહી તો મારી વાત ને ઢાકવા કે લીએ મેં 10 ઝૂઠ બોલું, મેં ઉદાહરણ દેઉં વો ભી હસો વો ભી હસો વો ભી હસો. જબકી મને તો મારા ખુદ કે દેખણો ને કે વે કેડા ભી વો, મારે સુધરનો ઓર મારે ચેન્જ ભેણો હે. ઓર જો ચેન્જ વે વાળા હે વે ઉદાહરણ નહીં રાખી, વે બાત ને માન લે ઠીક હે ભાઈ આગે નહીં કરા.
1: સહી બાત હે.
0: બાકી જસાન થુ કેરી ભાંગ ધતુરા શરાબ કા લીએ મહાદેવજી પર ઇલ્ઝામ લગાવે, વસાની શ્રી કૃષ્ણજી કા લીએ નહીં કેવે અરે વે તો 16108 રાજકુમારી ને વાકલારે વિવાહ કીધો. અરે વાકો અર્થ તો સમજો ભોળા, મને
1: પૂરી કહાની તો ઠાની એને પાજા વણ કૃષ્ણ ભગવાન માતે ઇલ્ઝામ લગાવે
0: તો બસ વોય હે કે જો ની સુધરવો છાવે.